0: ते गोल गप्पियां दा पानी।
1: All Mamster products are nut-free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: Discover Malta and Gozo with a Twin Center Island Escape. Fly from a choice of UK airports year-round and enjoy 3 nights in Malta. A ferry trip to Gozo for another 3 nights and more. Prices start from just £399 per person. For great deals on cruise and holidays, visit Skylord Cruise and holidays.com or call 0192 388 3100 Atoll Protected.
3: Ek aitihasik ane divya avsar. Paris ma bhavya BAPS Swaminarayan Mandir na grand opening ma darshan no labh. Aap pavitra yatra ma jodao. આપના પરિવાર સાથે જ્યાં મળશે શાંતિ ભક્તિ અને આનંદ અને સાથે આઈફિલ ટાવર સેન રિવર ક્રુઝ અને પેરિસ સિટી ટૂર નો આનંદ માણો. ડિપાર્ચર 5 સપ્ટેમ્બર ના મંત્રા હોલિડેઝ. કોલ કરો 02033736333. મંત્રા હોલિડેઝ, વોટ્સ યોર ટ્રાવેલ મંત્રા?
4: અટેન્શન, ધ આઈટેક ડેસી ઇન્ડિપેન્ડન્સ ફૂડ ફેસ્ટિવલ એન્ડ ટ્રેડ વીક ઇઝ ઓન ફ્રોમ ધ 3rd ટુ ધ 9th ઓફ ઓગસ્ટ એટ આઈટેક કેશ એન્ડ કેરી સાથોલ વિથ અનબીટેબલ હોલસેલ ડીલ્સ ઓન rice, dairy, frozen foods, fresh produce, catering, essentials and much more. Don't miss live tastings on the 5th and 6th of August, plus exclusive offers all week. Visit Unit 123 Southbridge Way, Southall, UB2 4AX or call 0203 393 5225. iTech Wholesale, open 24/7. Everything your business needs, all under one roof.
5: Leica Extra Podcast. Be a part of the conversation. Details at leicaradio.com and the Leica Radio mobile app. Let's return to the biggest hits back to back. Sponsored by TravelHubWorld.com. For the best service and unbeatable prices, visit TravelHubWorld.com. TravelHubWorld.com.
6: हमसे सस्ता कहीं नहीं मिल सकता.
7: Travel Hub.
6: At all protected.
5: Leica. Cool music for a super hot summertime. On Leica Gold.